ચલાનો ન થેવે એ સી છલા જનાબ જડા મેં તુસાંસને લાયા અગર તુસાં મી કોઈ ગીત સુનના ચાહને હો તો જરૂર રાબતા કરો એ કશ્મીર તો પટવાર ને રંગ તુસાં સારે ને સંગ તુસાં મેઝબાન આબદ હસેન લાઈવ સ્ટુડિયો ચ શો પેશ કરી રહ્યા એ પ્રોગ્રામ બ્રેડફોર્ડ એશિયન રેડિયો 1430 ઉપર સુનિયા જઈ રહ્યા તુસાં સારિયાં સંગીયાં દોસ્તાં તે બેલીયાં કી એક વારી ફેર વેરી વેરી વોર્મ વેલકમ જી હું દેર શેર ના કરને મેણા તુસાં કી જ્યાદાથી જ્યાદા ગીત સુનાય જાણ જુલ્યા એક ઓર ગીત ની જાનબ કે યાદ રખશો ગીત સુનના ચાહણે હો ના જી આલા આલા મી પતા ના સુનના ચાહણે લો જી સુનો